પમનમજાયા એવો સાચા સોહેલા સાચે કર ગાવો ગાવો તાં સોહેલા કર સાચા જિત સદા સચ ત્યાવે સચો ત્યાવે જા તુદ ભાવે ગુરમુખ જીના બુજાવહે એવો સચ સબના કા ખસમ હૈ જિસ બખશે સોજન પાવહે કહે નાનક સચ સોહેલા સચે કર ગાવહે અણ સુનો બટ ભાગી